0: ન્યારા ન્યારા ડિજિટલ પ્લેટફોર્મમાં થઈ દર્શાવ કર્યો છે. વહેલા શ્રીગંગાનગર જિલ્લામાં નેતેવાલા કના એક કાર ટ્રકરી ફેંટમાં આજાવણું તીન જણારી મકઈ મોત ફેંકી. શ્રીગંગાનગર એસપી હરિશંકર બતાવ્યો કે હાદસારા દોરાન એક મોટરસાઇકલ રહી આ ગાડિયાને ફેંટમાં આજાવણું દો જણા જખમી ફેંક્યા. અરબ મોસમ પ્રદેશમાં અબ કરીબ એક સપ્તાહ તા ચોમાસારી બિરખા થોડી કમ પડબાર આસાર હૈ. હાલાંકી રાજ્યના ઉગણી હલકામાં કઠે કઠે હલક્યું મઝલા દરજારી બિરખારી સંભાવના હૈ. ઇન દોરાન કઠે કઠે છીટપુટ બિરખા ફે સકે હૈ. ઇ બીચે હનુમાનગઢ જિલ્લાના કઈ હલકામાં આજ બિરખા ફી. પાલીમાં સવારે હોય બાદલા મંડ્યા રહ્યા. દૂજી કાની બાડમેરમાં આંધી ચાલી અર સવાઈ માધોપુર સમેત કઈ ઠોણા ઉમસરો અસર રહ્યો. કોટારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી IIIT રો પાંચમો દીક્ષાંત સમારોહ આજ સંસ્થાનના પરિસરમાં રાખી છે. કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિદ્યાર્થીઓને બીટેક એમટેક અર PhD રી ઉપાધિયા દેર નવાજ્યા. એ મોકે વે કહ્યું કે વિદ્યાર્થીઓને વિકસિત ભારત બનાવવાના લક્ષ્યમાં સક્રિય ભાગીદારી કરણ સાગે દેશ બનાવવામાં તાકાત લગાવણી ચાહીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ દિવારને આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં વિચાર બતાવેલા. આ હર મહિના પ્રસારિત કર્યા જવાનવાળા ઈ કાર્યક્રમ રી 136મી કડી ફેલા. ઈ સારું આપ ઈ સુઝાવ મુફ્ત નંબર 1800117800 માથે ભેજ શકો હો. નંબર હજુ સુન લી રાવસા 1800117800. નરેન્દ્ર મોદી એપ અર MyGOV ઓપન ફોરમ રેઝરીએ વિચાર ભેજા જા સકે હૈ. આપ 24 જુલાઈ તાઈ વિચાર ભેજ સકો હો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજ કોઇમ્બતુરમાં માનવ વન્યજીવ સંઘર્ષ પર સેન્ટર ઓફ એક્સલન્સ રો ઉદઘાટન કિન્નો. ઈસા ગઈ વે દેશભરમાં માનવ વન્યજીવ સંઘર્ષ રી ઘટનામાં રી બહેતર નિગરાની સારું રાષ્ટ્રીય પોર્ટલ રી શરૂઆત કિની. એ દોરાન ભી મીટિંગમાં ઇન્સાના અર જંગલી જિનાવરાના ટકરાવને રોકણ સારું નવી તકનીક અર સ્થાનિક સમુદાય રી ભાગીદારી માથે જોર દીયો છો. બેઠકમાં વે કહ્યું કે દેશ રી સમૃદ્ધ જૈવ વિવિધતા અર વન્યજીવ વિરાસતને બચાવવામાં વૈજ્ઞાનિક અનુસંધાન રો ખાસ કામ હૈ. આખિર માં ખાસ સમાચાર એક ફેરુ સુન લે રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ દોરા માથે. દોન્યુ દેશા બીચે કારોબાર નિવેશ અર ક્ષેત્રીય સહયોગ મજબૂત કરણ બારામાં ચર્ચા કરી છે. વેલા મધ્યપ્રદેશ રા ગાંધી સાગર બંધાઉ કોટા બુંદી હલકારા કિસાનાને પાણત સારું પાણી મિલેલા. રાજસ્થાન વિધાનસભાના 75 સાલ પૂરા ભેવનરા સિલસિલામાં 15 જુલાઈ ને ખાસ આયોજન. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણની શિરકત કરેલા. વિશ્વ જનસંખ્યા દિવસ કાલ મનાયો જાવેલા. જનજાગૃતતા સપ્તાહ શરૂ હેલા. અર પ્રદેશમાં ચોમાસારી બિરખા સુસ્ત પડી. કરીબ એક સપ્તાહ તાઈ બિરખા કમ ભેવણ રી શંકા. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: FM 103.2 MHz પર યે આકાશવાણી ઝાલાવડ કા ચંદ્રભાગા ચેનલ હૈ. શામ કે 7 બજે હૈ અબ કિસાન સાથી સુને અપના કાર્યક્રમ કૃષક ચોપાલ.